0: Չբարացաբար
1: Մարունած ադի քատրի կրա ઘાઈત નિર્ણય નકાઘ્યો તપાસની શિવાય ઘર ઘેણ મૂઠી રિસ્ક હે લક્ષા ઠ્યો ઘરંચા સર્વ પ્રકારચા ઇન્સ્પેક્શનસે વન સ્ટોપ સોલ્યુશન મંજેચ આક્વા બિલ્ડ ઇન્સ્પેક્શન્સ તિશોતિલ મેજર માઇનર અને સેફટી ડિફેક્ટ્સ ફોર શ્યોર તુમચા નિર્ણય મગ હોઈલ વેરી સ્માર્ટ અને ક્લિયર અને હા તુમચા હક્કાચા મરાઠી માણૂસ 0430-583-588 લા ફોન લાવા અને સર્જે રાવાંશી નક્કી બોલા લક્ષા ઠેવા 0430-583-588
2: પ્રાયોજકાંચા આર્થિક સહાયાબદ્દલ આકાશવાણી સિડની તરફે મનાપાસુન આભાર